0: સફળ દોસ્તો, આપનો સમાજ કાર્યક્રમ રે માયને રેડિયો મધુબન ને સુનવા વાળા સગળા શ્રોતા ગણો ને કેસી જિનગરા ઘણા ઘણા રામ રામ ગણી ખમા અને જય માતાદી. આપ સુન રહ્યા હો બ્રહ્મા કુમારી રો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો મધુબન ના સુનતા રહો મુસ્કરાતા રહો. તો શ્રોતાઓ, અન કાર્યક્રમ રે માયને આપો સમાજ રે બારા મેં અપને ભારત દેશ મેં કઈ જાતિઓ ભી હૈ વન્ને બારા મેં અપને સમાજ મેં કૃતિઓ ભી હૈ વન્ને બારા મેં જાણકારી દેવાની કોશિશ કરું હું. તો હર બાર આપો એક અલગ જાતિ રે બારા મેં અલગ વિષય રે બારા મેં વાત કરો હું. તો અંતે પહેલા હું આપને રાજપૂત સમાજ પરિહાર વંશ રે બારા મેં હું બતાવવા ચાહું, પર અંતે પહેલા હું આપને રાજપૂત સમાજ રે મેં પરમાર વંશ રે બારા મેં જાણકારી દીધી. પરમાર વંશ મેં કા કા રિવાજ હુએ હૈ અને ઉત્પત્તિ કી કન હુઈ. પણ આજ આપો રાજપૂત સમાજ રો એક ટોપિક હૈ પરિહાર વંશ. તો પરિહાર વંશ રે બારા મેં હું આજ તરતોલી રોડ માતે આયો હું. તો તરતોલી રોડ માતે આરાસુરી કોલોની હૈ, તો વન્ને મેં કરણસિંહજી ઇંદા રહે હૈ. તો કરણસિંહજી ઇંદા થી આજ આપો પરિહાર વંશ રે બારા મેં જાણકારી લોલા. તો સૌથી પહેલા કરણસિંહજી ઇંદા રો રેડિયો મધુબન મેં સ્વાગત કરો હું. તો કરણસિંહજી ઇંદા સાહેબ, આપ રો રેડિયો મધુબન મેં સ્વાગત હૈ.
1: સબ શ્રદ્ધા ને સબ સુનના વાળા મારી જય માતાજી.
0: જય માતાજી. તો કરણસિંહજી રે તરફથી ભી જય માતાજી બોલે હૈ. તો હું આપને હમે સૌથી પહેલા પૂછું હું કે કરણસિંહજી, આપ આરાસુરી કોલોની મેં કતરા સાલ થી રહો રહ્યા હું?
1: આરાસુરી કોલોની મેં તો હું હાલિસ આવ્યો હું સર, 3-4 સાલ થી. ભાઈ તરતોલી ગોમ મેં જન્મી યહાં કા હૈ.
0: આપનો જન્મ મતલબ તરતોલી ગોમ રો છે?
1: ઠીક હૈ. ઓર મરે વંશાવલી સા કરીબન 200 સાલ પહેલા આટે તરતોલી અને એરિયા માં આવી.
0: તો આપણા જો વંશ વાળા હૈ જ્યાદાતર સબ 200 સાલ પહેલા આટે આયા તા, એક કુટુંબ આયા તો. ઠીક હૈ. તો સૌથી પહેલા આપનો વંશ અને ઉત્પત્તિ કડા થી પરિવાર વંશ રહી?
1: માઉન્ટ આબુ અગ્નિકુંડ થી.
2: અચ્છા.
1: પછી હારી વીક રહ્યા.
0: તો અગ્નિકુંડ થી હુઈ તો વન્ના બારા માં આપ થોડી અપને શ્રોતાઓને જાણકારી દો.
1: માઉન્ટ આબુ અગ્નિકુંડ મતે ઋષિ મુનિ જબ એ રાક્ષસ લોગ જ્યાદા હુઆ.
0: અચ્છા.
1: રાક્ષસ લોગ જબ ઋષિ મુનિઓ ને તપસ્યા કરવા મેં બહુ ભંગ કરવા ઢુકા.
0: અચ્છા.
1: તબ અણી લોગે સબ ઋષિઓ ને મળી અચલગઢ.
0: અચ્છા.
1: અગ્નિકુંડ મેં આવતી દીધી
0: જી.
1: વહાં સે ચૌહાણ પરિહાર વંશ આવતી દેન પેદા કી દો રાક્ષસ થી લડ્યા.
0: મતલબ આવતી મેં સૌથી પહેલા પરિહાર વંશ નીકળ્યા.
1: પરિહાર.
0: તો વણતી વે પરિહાર વંશ રાક્ષસો થી લડે કીધી. અને બાદ કા હુઓ?
1: બંને બાદ મેં પરિહાર મેં હારે ગા.
0: અચ્છા. પરિહાર રાક્ષસ થી હાર્યા.
1: હા.
0: ઠીક હૈ.
1: તો ઉસકે બાદ મેં પછી પાછી એ બીજો અપને ચૌહાણ પેદા હુઆ.
0: સોલંકી
1: સોલંકી મૂળા થી બોલે નહી હકિયા.
0: તો મતલબ સોલંકી ભી લડાઈ તો કીધી મૂળા થી નહી બોલે હકિયા.
1: જી હા.
0: ઠીક હૈ.
1: વન્ને બાદ મેં સબ ઋષિ મુનિ બેરા વેપરા ને આયત્રણ કરવા ડુગાજી. પછી ઉન્હોને અપને ખુંદરી આવતી હોતી હતી.
0: તો આપણે કેવા મતલબ સબ ઋષિ મુનિ જબ પરેશાન હુઆ કે મેં તીન વંશ નીકળ્યા હવે તીન પરિવાર
1: ફેલ હુઆ.
0: તો એ મતલબ કોઈ ઓનો અર્થ નહીં આયા. તો પછી હવે ખુદ્ર ખુંદરી આવતી દીધી
1: હતી.
0: તો વર્તી કયો વંશ?
1: પરમાર વંશ પેદા હુઆ.
0: પરમાર વંશ.
1: હા. ઓર ડાલ માલ પરમાર પછી મોન્ટ માતે રાજ કીધું.
0: તો ડાલ માલ પરમાર.
1: પરમાર.
0: તો આજ ભી મોન્ટ માતે પરમાર વંશ?
1: પરમાર વંશ તો હરે પરમાર વંશ તો હૈ.
0: અચ્છા.
1: લેકિન જગદેવ પરમાર.
0: જગદેવ પરમાર
1: પેદા.
0: ઠીક.
1: વણી રાજ કીધું.
0: અચ્છા.
1: વન્ને બાદ મેં પછી ચારો કોમો મેં
0: જી
1: ચૌહાણ ને તો દીધું જાલોર
0: જી.
1: પરિયાર ને દીધું મંડોર.
0: અચ્છા.
1: ઓર સોલંકી ને દીધું પાટણ.
0: પાટણ. ઠીક હૈ.
1: ચારો કોમો મેં પછી એ ફેલાણા.
0: ઠીક હૈ. આપનો પરિહાર વંશ હૈ?
1: જી હા.
0: તો પરિહાર વંશ ના બારા મેં ઓર આપ બતાવો.
1: પરિહાર વંશ મેં પછી વંટમ મંડોર માતે રાજ કરતા હતા
0: જી.
1: તબ મોરે ગુજગ ઇંદા મોટા ભાઈ હતા. ઇંદા ઇંદા ઇંદા
0: ઇંદા.
1: તો જબ જો ભાઈ ચાર વન બે તો જાતિ અલગ બેચી હા જી મોટા રો ઇંદો.
0: અચ્છા.
1: ઇંદા કો
0: ઇંદા.
1: હા. અને મેં કરીબન હોરે હસરે નક પડી જો ભાઈ હું જબ મતલબ જાતિયા ફેલી.
0: 17 નક. નકરો મતલબ એ કા
1: એ જાતિયા જૈસે ઇંદા હૈ.
0: અચ્છા.
1: ઓર ઇસમે સે યે બીજી નકો ભરી ગઈ આ રહી હૈ. જૈસે ચૌણો મેં 24 કે 24 નક હૈ.
0: અચ્છા.
1: 24 યા 26
0: મેં 24 યા 26 નક હૈ.
1: હા. એક પેડ કી ડંગાલિયા.
0: નકરો મતલબ ગોત્ર. હમ જો
1: गोत्र।
2: अच्छा,
1: एक पेट से ये डंगा ली तो देवजी का देवड़ा के वो ने।
2: अच्छा,
1: यू जातियां फैली।
2: अच्छा, इंदारा मतलब
1: 16-17 है।
2: अच्छा ठीक है।
1: तो इंदर था तो बटे भैया इंदर राज मंडोर करता था। वन टाइम राठौर और डाबी लोग इंदौर माते हमलो करवा आता।
2: अच्छा ठीक है।
1: थोड़ा इंदा यूं ठुकरे ही देता।
2: हाँ हाँ।
1: तो वन नहीं साबुन पे बाद में
2: जी।
1: रात रा इष्ट देव बड़ा इंदा लड़का अपने राजगद्दी वाला राजा नु अपनो आई हूँ।
2: मतलब
1: गाजल माता। गाजल माता।
2: गाजल माता।
1: गाजल माता।
2: तो आज उन्होंने सपना मान किया कि भाई के
1: क्या बेटा आज तुम थोड़े राजपाट जाओ वालू है।
2: अच्छा।
1: और ये थोड़े माते हम लोग करिए उनमें थोड़े हार है।
2: अच्छा।
1: तो उन्होंने रात को होते हुए तुम अपनी भैया मोटी है इनके शादी करो फिर चैम्बर रसो करो।
2: अच्छा बेटी रो चैम्बर रचो करो।
1: हाँ और शादी वो भी फ्री। तो राठौड़ और सुबह चैम्बर रचा और राठौड़ और हाथी शादियों की दी।
2: अच्छा
1: शादी भेगी
2: जी।
1: और शादी वगैरह बाद में कन्यादान में जब कन्यादान रो टेम आई तो मोटे भाई राजगद्दी बाइया दीदी प्री कन्यादान में
2: बेटी दीदी प्री
1: कन्यादान।
2: अच्छा कन्यादान।
1: हाँ
2: ठीक है।
1: अब उसके बाद जब मंडोर में राजा सब वे बेटा राठौड़।
2: अच्छा
1: मुंह से हाथ फेरता ने यू करता ने।
2: हाँ हाँ
1: जी जैसे हुआ रूबो तो बनी क्यों के भाई मुंह से हाथ
2: नहीं
1: नहीं के हुक्म आप मुंह से हाथ मत नोको के।
2: अच्छा
1: जो राजा देखे बोलू तो भारी पड़ तू।
2: अच्छा, अच्छा
1: उसने कहा बोल तू तारे 100 गुना माफ है।
2: अरे 100 गुना माफ तू बता कहा से क्यों दिया।
1: हाँ हसी हो क्यों।
2: अच्छा
1: तो हुक्म के आप जो आप विराजिया हो लड़ाई करी लेवा आया था।
2: अच्छा
1: ना हरे प्राने के हमें तो के कन्या दोन रहे राजमाता गद्दी बेटा हो।
2: अच्छा ठीक है।
1: तब वो जोधपुर राजा देखियो।
2: हाँ।
1: अरे नौ में हाँ तू जोधी जी
2: जोधा जी।
1: हाँ
2: जी।
1: हाँ अरे के वो तो क्या बहुत गलत हुए।
2: हाँ।
1: तब इन्होंने बैसा रहा हिसाब थी आज मैं जोधपुर पसे बनी जोधपुर बसा भी हूँ।
2: जोधपुर पूरा बसाया उन्होंने जोधा जी
1: जोधी जी।
2: अच्छा।
1: और राजगद्दी आज ये मंडोर हाल है बैसारा नोमरी।
2: अच्छा बैसा नोम थी हाल मतलब बेटी जो कन्यादान में दी तो गद्दी आज भी मंडोर में हाल है।
1: आज ही मोरू कुलरी देवी गजन माता।
2: अच्छा
1: मैं जाऊँ।
2: अच्छा
1: दर्शन जाऊँ भेरू मोरे पर हर कुल रोबटी से मेलो में से आज।
2: अच्छा मेलो में जे
1: आज ही जाऊँ।
2: ठीक है बहुत अच्छा मतलब आप जानकारी दी परिहार वंश के बारे में और आप बताए हैं कि भाई के जोधपुर जो बसाए है जोधा जी बसाए है ना जो वन टाइम जो शादी हुई थी वह कन्यादान में मतलब मंडोर पूरो
1: कन्यादान में
2: ओ हम वालों के कन्यादान में।
1: हाँ,
2: आज भी जो राज आलेरियो है वो बाईसार नोमती आलेरियो वो कन्यादान है अनवास्ते। ठीक है अच्छी बात है। और आपकी जानकारी लेवला पूछता हूँ हमें थोड़ा आपको एक ब्रेक लो हूँ ब्रेक के बाद में फिर आपको परिहार वंश के बारे में और रीति रिवाज के बारे में बात करोला तो आप एक गीत आनंद लो और मोहन करण सिंह जी ब्रेक के बाद में फिर आपने कुछ जानकारी देवर कोशिश करोला। आप सुन रहे हो रेडियो मधुबन में सुनता रहो मुस्क।

0: సంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి.
1: బ్రేక్ రే బాద్ మే ఓపెనర్ సమాజ్ కార్యక్రమ ర మైనే రేడియో మధుబన్ ర సగలా శ్రోతా ఔర స్వాగత హై అనే ఓపెనర్ మెహమాన్ అరుణ్ సింగ్ జీ ఇందా రో భీ స్వాగత హై. తో శ్రోతాఓ హమే ఆపో ఓపెనర్ మెహమాన్ నే పూచో హో కి పరిహార సమాజ్ ర మే రాజపూత్ సమాజ్ ర మే બાલિકા શિક્ષા રો કતરો મહત્વ આજકાલ બચ્ચીઓ ને આપોરે બાલિકા શિક્ષા દેવારો પણ સમાજમાં કતરો પસલે ને અને બારામાં આપ બતાવો.
2: પહેલા તો કહેતું છે કે ગામોમાં સ્કૂલો નહોતી
1: જી,
2: તો પુરાણે વંશ મેં તો બચ્ચીઓ ચોથી પાંચમી ત્રીજી ચોથી સ્કૂલો ખડી હતી, પાંચમી તક
1: ચોથી પાંચમી ભણાવતા
2: બસ દેખે બચ્ચી ટીમ નહીં મિલતા જવાન બચ્ચીઓ.
1: ઠીક
2: હે, અબ તો ગામ ગામ મેં સ્કૂલે હુઈ
1: ગામો મેં. ઠીક હે,
2: તો મારી ગામ મેં અમે હર બચ્ચી કમ સે કમ બી એ એમ એ ફાઇલ હારી બચ્ચી હર એજ્યુકેશન મેં બધી હારી ભણી રહી.
1: તો હું કહું આપણે પહેલા પડદા પડતા હતી
2: જી,
1: આજ બચ્ચે ના ભણાવેલા તો બચ્ચી નોકરી કરેલા તો વાતો પડતો
2: નહીં. મારે ભાઈ રે બચ્ચાને વે સર્વિસ કરી રહી
1: હું
2: બચ્ચી કરે
1: જી,
2: પઢી લખી હે બચ્ચી અમે તો સર્વિસ ને વો હારે અપને પેરો પર ખડે હો ગયે હારું હોશિયારે.
1: ઠીક હે,
2: પહેલે જોતી પડતા કે ના બચ્ચીઓને ને બનાવણી ને આપણે કાગળ લખે પર હું ને વો હે ને. આજ કી તારીખ મેં તો કરીબ કરીબ હર ગામ મેં મારો સમાજ મેં બચ્ચીઓ અમદાવાદ

0: મેટ્રિક ને બારમી ને હાયર સેકન્ડરી ને ગ્રેજ્યુએશન સર્વિસ કરી રહી હૈ. અચ્છા, દેવડા વંશ મેં હર રાજપૂત જાતિ મેં.
1: હા, તો આપ જો કહેતા થા દેવડા વંશ કે બારે મેં, તો દેવજી રો મતલબ પરિવાર બારે મેં કા બતાવતા આપ?
0: દેવજી રા દેવડા કહેવાના હે ભાઈ.
1: અચ્છા,
0: છોટે ભાઈ કે દેવજી.
1: અચ્છા,
0: તો ચૌહાણ મોટો ભાઈ તો રહ્યો જાલોર.
1: અચ્છા,
0: છોટા ભાઈ રહ્યા એ દેવડા સુરી
1: સુરી મેં
0: ડિસ્ટ્રિક્ટ આયા. યાર ભાઈ છે કુટુંબ મેં.
1: ઠીક હૈ, અચ્છી વાત. તો હું આપને હવે પૂછું કે ચલો આપ બતા, બાલિકા શિક્ષા તો આજ જેરો યુગ હૈ, આજ જમાનો હૈ, સાથે બચ્ચોને આપ શિક્ષા દેવ રહ્યા, તો બહુ અચ્છી બાત હૈ કે આપણે સમાજ હર તરફ મતલબ સક્ષમ હૈ બચ્ચોને ભણાવવા વાસ્તે. ઠીક હૈ, પર હું પૂછું કે આપણે સમાજમાં મર્તક વે જાય
2: જી,
1: તો કા રિવાજ વે
0: મર્તક સમાજમાં વે ને સર? તો 10-12 દારા સુધી તો ઘરે હરે સમાજ રિશ્તેદાર ને આવીને બેઠક ઉઠક રહે, ગામ કે આદમી ભી હોસ કે આવીને બે ઉઠો ઓર એકબીજાને પૂછો ભાઈ તારે કોઈ કોમ કાજ. અબ પહેલે અમારે સમજમાં પેલા મેર કરતા ને
1: મેર નો મતલબ કહે,
0: મેર નો મતલબ સમાજ રહા આપણે જેસે ભીત રોડ સમાજ મેં અપના ઉભો હે.
1: તો મેર નો મતલબ એક સમાજ રહા, એક પરગણારા લોક ભેળા વેતા
0: જી હા,
1: અને બાદ મે
0: વો મક્કી ને ટૂટા ને એ કરીને વે.
1: આ ચીજ મક્કી મતલબ
0: ચણે કે ઓર એ મક્કી વો.
1: અચ્છા, ચણા ને મક્કી રા કોઈ
0: ટૂટા બનાવતા, બાકરા બનાવતા.
1: અચ્છા,
0: ને પછી એ બચ્ચો ને પોટતા,
1: મતલબ સમાજ વાળા ને ખાતા કોઈ
0: ને સમાજ ને
1: ખાતા. ઘણી ટુકડ હું દેખું કે ભાઈ કે વા કે ભાઈ કે કોણ કીધી હે એ સિગરી જીમ લેતા, તો આપરે કોઈ રિવાજ એન ટાઈપ રહે કે
0: કોઈ પેલા ટાઈમ મેં તું જો દેશી ઘી ને વગેરે વેતા ને લાપીઓ રો બાર માં માતે
1: બારવા માતે
0: હા રિશ્તેદાર ને સમાજ રા ને હારે આપતા.
1: ઠીક
0: હૈ, અબ બાર માં દારે બિલકુલ બંધ કર દિયા મન મોત મે, મતલબ
1: મત્તી ભોજ બિલકુલ આપણે સમાજ મે બંધ કીધો હે.
0: મત્તી પે યે દાલ બાટી ઓર હા ખરમો ને દાલ ચાવલ ઓર વો
1: સાદા ભોજન મતલબ
0: સાદા મતલબ એક ચૂનમાં ટાઈપ વો છોજો ઉસી કે લડ્ડુ ઉસકે અલાવા કોઈ ભી પકવાન નહીં બનાયેગા વો અભી હમને સબ બંધ કર દિયા.
1: બહોત અચ્છી બાત હૈ, મતલબ એક એક તરહ કુરુતિ જે મતલબ આદમી અંતી ટૂટે પૂરો ખર્ચા દીકા, તો બઢિયા બાત આપણે સમાજ મે દેખવાન મળી હૈ કે બાલિકા શિક્ષા ને આપણે સમાજ બઢાવા દે રહ્યો હૈ. દેશ પ્રતા બિલકુલ મતલબ હૈ પર ઠીક હૈ, જ્યાદા નહીં હૈ પર કટે હૈ કટે નહીં ભી હૈ.
0: મારે ખુદ રે બચ્ચા રે દહેજ પડતા હારું, મને ગણિત ગમતા હતા, બચ્ચા ટીચર થા. મને કહે મારે તીન બચ્ચી હૈ, મેને કહ્યું ટીચર ન આવો હમ તો ઇસ ખિલાફ હૈ.
1: આપ અને ખિલાફ
0: જી તો આપ આગે વેવે લઈ ફોન કીધું કે નહીં સાહેબ, મેં કહ્યું કોઈ નહીં. ફિર શાદી કરને કે વન ટાઈમ મેં ગોવર સિંહ જી કે આપ તો મેં કરું, મેને કહા બિલકુલ બંધ.
1: બહુ બઢિયા,
0: વનને બાદ મેં સમાજ રૂમ અરે બહુ સાજી ભૂ અરે બાદ મેં ગોમ રૂ લેન દેન મજૂર કહે
1: લેન દેન મતલબ ઘોડા વાળા માળા વાળા હે
0: વો હિસાબ
1: માલે નહીં. અચ્છા, એ રિવાજ આપને દેના પડેગા
0: વો લડકા વાળા દે,
1: લડકા વાળા દેના.
0: ઓર બહોત સે હે જો વે લોગ નહીં લેતા કે સાહેબ મેં દઈ હું
1: મારો દઈ તો અલગ બાત હે.
0: હા
1: ઠીક,
0: તો વો ઉન્હોને ભી નહીં કીધું તો કે મેં તો કે હું આપણે વો દેશ દસ્તુર સિસ્ટમ કરું, મેં કહા મેં નહીં બોલતા હું.
1: ચલો અચ્છા,
0: દેના તમારી બેટી કો દેના.
1: બહુ બઢિયા બાત હૈ, આપણે સમાજ ના બારા મેં આપકો જાણકારી દી ઓર પરિહાર વંશ ઉત્પત્તિ કી કનું એના બારા મેં બતાયો, તો અપને શ્રોતાઓને જાણકારી મળી હૈ. તો હું કરણ સિંહજી આપને પૂછું હું, આજ આપને રેડિયો માટે ખૂબ મને ખોબળે રહ્યા હૈ
2: જી,
1: તો આપને કેળો લાગે રહ્યો ઓર આજ રે નવી પેઢી વાસ્તે આજ જો ભી સમાજ હોબળે રહ્યા સમાજ રા લોગ રેડિયો મધુબન રા માટે, તો આપ અપને સમાજ રા વાસ્તે કા સંદેશ દેવલા?
0: પુરાણી ટૂટિયા હૈ ને વાતો હારી સમાજ રી એ તોડે ઓર હમ સબ બંધ કર રહે હૈ ના અપને ખાલી ચાહે અબ તો યે ડોડા વગેરે સિસ્ટમ હૈ
1: ડોડા મતલબ
0: અભી અભી કે બહુ છિલકે ને આજ ભી કરતે હૈ તો અભી ભી મોરે એક પ્રોગ્રામ હુઓ તો વટે સમાજ મે વટેરા ગામ મે હમને હર ઓફ સમાજ ને કીયું કે ભાઈ અબ તો યે બંધ કરો
1: સિર્ફ શાસ્ત્ર કરો
0: ના શાસ્ત્ર નહીં બંધ કરો
1: ડોડારો મતલબ મને કે સુબહ થી હોજ તક હાલતો રહેતો
0: ના વો હાલતો ને મોરે તો બસ કમ હૈ.
1: અચ્છા,
0: અભી અમુક મારવાડ મે હૈ લેકિન અટે મોરે ભીતરોડ સમાજ મેં મેં ઓ ચીજો બંધ કરી.
1: બહુ બઢિયા વાત,
0: મામાજી લાતે ને કાકાજી લાતે ને બચ્ચી ગાબોને જમાઈ રે ને સબ બંધ કીધા. બહુ
1: બઢિયા વાત,
0: સિર્ફ બેટી કે લીએ એક તો ઉડના
1: ઠીક
0: જમાઈ રે એક પાગ
1: જી જી
0: દો સિસ્ટમ લાને કી.
1: તો હું આપને પૂછું કે મેં આપણો સંદેશ સમાજ રા વાસ્તે લાસ્ટ કા હૈ?
0: आज तो अब मोरे करीब करीब जितनी भी बच्चियाँ एजुकेशन में है भणेरी वे 95% या 99% तो मतलब हर माँ बाप यू सोच रही है कि मोरे बच्चे जवान वे उसके बाद शादियाँ करनी ना बालिक विवाह करना नहीं हाटो करना नहीं
1: आटा पड़ता बारह में का है मतलब
0: बड़ी मांग या छोटी नहीं मिलती थी तो वे मतलब इनको हाटू दी पर उन्हें
1: समाज में पहला हाटा बेता मतलब
0: नहीं हाटा नहीं बेता इस समाज में अमुक रे भी
1: कटे कटे हुए
0: राजपूत में भी कई स्टेज तो ये सब प्रथम हो रहा मैं बिल्कुल नहीं 18 साल या 19 साल की उम्र के पहले शादी करता ही नहीं।
1: और शिक्षा के बारे में
0: शिक्षा में तो करीब करीब 80% तो अब एजुकेशन में ध्यान दे रही हूँ बनवा में हारे
1: आप लोग समूह लगन समाज वाला करे
0: समूह समाज मोरे राजस्थान में स्टार्ट नहीं की हालांकि मेरी इच्छा
1: बीजा समाज में तो मु सब जगह हूं हर समाज वाला समूह लगन करे रिया है पर हाला आपने समाज में मु नहीं हो लिया हूं
0: मोरे अब स्टार्ट वो है सर गुजरात में
1: अच्छा
0: गांधीनगर में
1: हाँ।
0: गुजरात साइड में राजपूत हमारे रिलेटिव में भी समूह विवाह भी रिया है देवड़ा वंश वगैरह हमारे जितने भी गुजरात से संबंध है ना गुजरात में भी रिया लेकिन अमू में वही में ये ओपनिंग फुल नहीं है 50%
1: चार बच्चे हुए तो वन पहला खर्चा में निकल जाए
0: बहुत
1: समाज रो छोटा मोटा सब एक टकोने निप जाए तो समूह लगन ने बढ़ावा आपने देना चाहिए
0: बिल्कुल बन साहब तो हाल ही चर्चा जी पर अब कोई ना कोई आगे बढ़ना
1: पड़ेगा समाज वास्ते का योगदान दी पछे
0: नहीं समाज तो बधारे मोरे जब समाज रा भेरम हो गए ना सर वहाँ पे हमारी हरी बातों करो
1: अच्छा
0: और विनती मेरे पछता पास कर जैसे अटा दी रोई में मेलो कागज
1: ठीक है
0: समाज में रोए भीतरोड़ में भीतरोड़ रोए रोए दी खूनी सिरोही डिस्ट्रिक्ट ने हरी है हाथ आठ खूनी है और नाना चामरेड़ी है बारे
1: जी।
0: वो बारे समाज के वाय तो एक बीजन कागज लगो
1: अच्छी बात है तो करण सिंह जी आप बहुत बहुत धन्यवाद आपने कि आप रेडियो मधुबन वास्ते समय दी दो है और आप परिहार वंश के बारे में जानकारी दी है तो और आपको भविष्य में आपके आशा राखो कबरे आप समाज के बारे में और भी कोई कार्यक्रम बारे में आप समय देवला और कोई आप विचार बतावला अपना तो सोता हूँ हमें आपको अपने मेहमान करण सिंह जी इंदा ने विदाई दो हूँ और मुकेश जी जिनकर अपनी वाणी ने विराम देव हूँ आप सुन रहे हो रेडियो मधुबन सुनता रहो मुस्कुराता रहो।

અબે ચિત્તોડ માથે કબજો કી કરવે? તદ આશા સા ચિત્તોડ રા કિલેદાર ચીલ મહેતા સું બાત કર રાત રા કિલે રા દરવાજા ખોલાઈ દિયા. દરવાજા ખુલતાઈ ઉદય સિંહ આપરે ભરોસેમંદ યોદ્ધાવા સાગે કિલે માથે કબજો કર લ્યો.